नमस्कार, सुप्रभात। एफएम बेंड 102.4 मेगाहर्ट्स पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आज अषाढ़ सुद त्रीज विक्रम संवत 2082 એટલે કે તારીખ 17 જુલાઈ 2026 ને શુક્રવાર અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। અમારી આ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી।

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: आवाजें जुबिन नौटियाल और नीति मोहन की हैं।

0: વિવિધ ભારતીનું આ રાજકોટ કેન્દ્ર છે. વિવિધ ભારતી કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ સાંભળશો. 5 મિનિટનો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વેવા સંસ્થા સાંભળ્યા બાદ.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેસ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે.

0: એની ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. હવે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ વીતેલા જમાનાના ફિલ્મી ગીતોની કેટલીક વાતો અને એ દોરના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ યાદો કી બારાત. શ્રોતા મિત્રો, જીવન એક યાત્રા છે. આ યાત્રામાં જો ગીત સંગીતનો સમાવેશ થઈ જાય તો આ સફર આનંદ અને ઉત્સાહથી એક જાનમાં જતા હોઈએ એવી અનુભૂતિ કરાવે. લગ્નની જાન એટલે હિન્દીમાં બારાત. આવી સુંદર સજેલી જાન જ્યારે બહુ આગળ વધી જાય અને એને પાછળ ફરીને જોવામાં આવે છે ત્યારે દેખાય છે યાદો કી બારાત. નિસંદેહ આપણામાંથી અનેક લોકોના જીવનને સુમધુર સંગીતમય બનાવ્યું છે હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ કહેવાતા દોરે. એ સુવર્ણયુગના ગીતો ગણગણાવે છે આજની પેઢી પણ અને આવનારી પેઢી પણ ગણગણાવશે. આ થઈ યાદો કી બારાતની વાત. યાદો કી બારાત નામે એક ફિલ્મ પણ છે ને, આ ફિલ્મનું ગીત સાંભળીએ. મોજીલું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, રંગીલું સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને સુમધુર સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોસલેનું.

ભારતીય લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મ સંગીતમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય જે સંગીતકારોને આપી શકાય એમાં એક અગત્યનું નામ છે સંગીતકાર નૌશાદનું. સંગીતકાર રોશન, સી રામચંદ્ર, સચિનદેવ બર્મન વગેરેનો ફાળો પણ ક્યારેય ભૂલાય નહીં. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મી સંગીત રૂપે રજૂ કરવાની કડીમાં સંગીતકાર શંકર જયકિશનનો ફાળો પણ ઉલ્લેખનીય રહ્યો. આ સંગીતકાર જોડીનું સંગીતથી રચેલું મેરે હુઝુર ફિલ્મનું ગીત સાંભળીએ. હસરત જયપુરીનું ગીત છે, ગાયક કલાકાર છે મન્ના ડે.

સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે જ્યારે ફિલ્મોમાં સંગીતકાર રૂપે પદાર્પણ કર્યું ત્યારે સંગીતકાર નૌશાદ, રોશન, સચિનદેવ બર્મન, સી રામચંદ્ર તથા એમના આવ્યાને 3 વર્ષ પહેલા કલ્યાણજી આનંદજી આવીને છવાઈ ચૂક્યા હતા. આવી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં પહેલી જ ફિલ્મ પારસમણીથી પોતાની પ્રતિભાનો પરિચય આપીને લગભગ 4 દશક સુધી

ફિલ્મ સંગીતના સંસાર પર સામ્રાજ્ય જાળવી રાખ્યું. રજૂ કરીએ છીએ પારસમણિ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કમલ બારોટના સ્વરમાં. સદાબહાર ગીત છે અસદ ભોપાલીનું.

હિન્દી ફિલ્મ નિર્માણનું મુખ્ય મથક મુંબઈ રહ્યું, પણ દક્ષિણ ભારતથી ખાસ કરીને હાલના ચેન્નઈ અને તે સમયના મદ્રાસથી પણ અનેક હિન્દી ફિલ્મો આવી અને લોકપ્રિય થઈ. કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોના નામ લઈએ તો કહી શકાય ગાયિકા એમ એસ સુબ્બુલક્ષ્મી અભિનીત ફિલ્મ મીરા, મેં ચુપ રહૂંગી, ખાનદાન, ફર્ઝ, સૂરજ, તીન દેવિયાં, હમજોલી વગેરે. આ શ્રેણીમાં એક તેલુગુ ફિલ્મથી પ્રેરિત થઈને નિર્માતા એલ વી પ્રસાદે બનાવી ફિલ્મ મિલન. ચાલો સાંભળીએ પૂર્વજન્મની કથા પર આધારિત આ ફિલ્મનું એક ગીત. આહલાદક ગીત છે આનંદ બક્ષીનું, લલિતપૂર્ણ સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, મધુર સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનું.

0: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

दिल से दिल तक यादगार तराने। अनेक फिल्मों साहित्यिक कृतियों परथी बनी, एमां थोड़ा नामों लईए। बंगाळी लेखक शरदचंद्र चट्टोपाध्यायनी नवलकथा परथी अनेक वार बनी फिल्म देवदास। हिंदी लेखक मुंशी प्रेमचंदनी नवलकथा परथी बनी गोदान, गबन वगैरे। गुजराती लेखक गोवर्धन राम त्रिपाठीनी नवलकथा परथी बनी फिल्म सरस्वती चंद्र। अंग्रेजी लेखक आर के नारायणनी नवलकथा परथी बनी फिल्म गाइड। આવી અનેક ફિલ્મો છે જે સાહિત્યિક કૃતિઓ પરથી બની છે। આપણે જે ગીત સાંભળવાના છીએ એ છે હિન્દી સાહિત્યના જાણીતા લેખક ફણીશ્વરનાથ રેણુની નવલકથા મારે ગયે ગુલફામ પરથી બનેલી ફિલ્મ તીસરી કસમનું ગીત। ગીત છે ફિલ્મના નિર્માતા અને ગીતકાર શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું, ગાયિકા છે લતા મંગેશકર।

હિન્દી ફિલ્મોમાં એવા પણ અનેક કલાકારો આવ્યા જેઓ માત્ર એક જ ફિલ્મમાં દેખાયા. કદાચ એમણે વધુ ફિલ્મો કરી પણ હોય તો પણ આપણે એમની પહેલી સફળ ફિલ્મ વિશે જાણીએ છીએ. આવા થોડા કલાકારો અને એમની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. દોસ્તી ફિલ્મના બે મિત્રો સુધીર કુમાર સાવંત અને સુશીલ કુમાર સૌમ્ય, ગુડ્ડી ફિલ્મના નાયક સમિત ભાંજા, સરસ્વતી ચંદ્રના નાયક મનીષ. સરસ્વતી ચંદ્ર ફિલ્મનું નામ આવ્યું તો ચાલો સાંભળીએ આ ફિલ્મનું યુગલગીત. યુગલ સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનો, ગીત રચના છે ઇન્દિવરની, સંગીત રચના છે કલ્યાણજી આનંદજીની.

ફિલ્મ જાગતે રહો વિશે અનેક વાતો કહી શકાય. આ ફિલ્મની વાર્તા એક રાત દરમિયાન ઘટેલી ઘટનાઓ પર આધારિત છે. સામાન્ય રીતે રાજ કપૂરની ફિલ્મોમાં શંકર જયકિશનનું સંગીત રહેતું, પરંતુ આ ફિલ્મમાં સલીલ ચૌધરીનું સંગીત છે. આરકે ફિલ્મ્સ હેઠળ બનતી ફિલ્મોમાં રાજ કપૂર સ્વયં દિગ્દર્શન કરતા, પરંતુ જે 3-4 ફિલ્મો અન્ય દિગ્દર્શકોએ દિગ્દર્શિત કરી છે એમાંની એક ફિલ્મ છે આ જાગતે રહો. ફિલ્મની નાયિકા નરગિસ એકદમ અંતે જ્યારે પરોઢ થાય છે ત્યારે દેખાય છે. ચાલો સાંભળીએ શૈલેન્દ્રનું રચેલું પ્રભાતિયા જેવું આ ફિલ્મનું સુંદર ગીત લતા મંગેશકરના મનમોહક સ્વરમાં.

એક વખતની વાત છે, સંગીતકાર કલ્યાણજીભાઈ પાસે એક શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક બેઠા હતા. એવામાં ત્યાં ગાયક મુકેશ આવ્યા. એમણે 2-3 મિનિટ કલ્યાણજીભાઈ સાથે વાત કરી અને પછી ત્યાંથી નીકળી ગયા. એમના ગયા બાદ શાસ્ત્રીય સંગીતના ગાયકે કહ્યું કે તમે મુકેશજી જેવા ગાયક પાસે ગીતો ગવડાવો છો અને અમારા જેવા ગાયકો પાસે નથી ગવડાવતા, એવું શા માટે? અમે તો એમનાથી પણ સારું ગાઈ શકીએ. કલ્યાણજીભાઈએ કહ્યું, ઠીક છે, કંઈક સંભળાવો. એ ગાયકે આલાપ તાન મુરકીઓ લેતા લેતા એક ગીત સંભળાવ્યું. એ ગીત ગાયક મુકેશનું ગાયેલું જ ગીત હતું. કલ્યાણજીભાઈએ કહ્યું, તમે મને ખુશ કરવા બહુ મહેનત કરી, પરંતુ મુકેશ એવા ગાયક છે જેઓ ગીતને ખૂબ જ સાદગીથી અને નિર્દોષ ભાવથી ગાય છે. એમનો સ્વર હૃદયને સ્પર્શી જાય છે અને એથી એમના ગાયેલા ગીતો વારંવાર સાંભળવા ગમે છે. ચાલો સાંભળીએ આવું જ સાદગીથી અને નિર્દોષ ભાવથી મુકેશે ગાયેલું અને કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કરેલું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, ફિલ્મ છે ફૂલ બને અંગારે.

એક ફિલ્મી ગીત એવું છે જેમાં પાર્શ્વ ગાયિકા શમશાદ બેગમે અભિનેતા બિશ્વજીત માટે પાર્શ્વ ગાયન કર્યું છે. ફિલ્મની પરિસ્થિતિ એવી છે કે એક કાર્યક્રમમાં અભિનેતા બિશ્વજીત નારીનો વેશ ધારીને નાયિકા બબીતા સાથે મંચ પર એક ગીત ગાય છે. સ્વાભાવિક છે કે અભિનેતા નારી વેશમાં ગીત ગાય તો એને સ્વર પણ ગાયિકાએ જ આપવો જોઈએ. આ દૃષ્ટિએ ગાયિકા શમશાદ બેગમ આવ્યા આ ગીતમાં. આ બેમિસાલ ગીતના ગીતકાર છે SH બિહારી. લાજવાબ સંગીત છે OP નૈયરનું. શમશાદ બેગમ સાથે સહગાયિકા છે આશા ભોસલે. અને આ અનોખું ગીત ધરાવતી ફિલ્મ છે કિસ્મત.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: अंतराल के बाद एक बार फिर आप सभी का छाया गीत कार्यक्रम में स्वागत है. हाथों में उसका हाथ आते ही जैसे सारी दुनिया थम गई. खुशी इतनी कि शब्द भी अब साथ नहीं दे पा रहे थे. दिल हल्का होकर आसमान में उड़ने लगा, मानो जमीन का सहारा ही छूट गया हो. हर कदम पर एक अजीब सी उलझन है, जैसे चलना भी अब मुस्कुराने लगा हो. आंखों में चमक है, होंठों पर खामोशी, और मैं उसे थामे हुए इस खुशी में बहती जा रही हूँ.

0: કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
3: સમજ ગયા.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
5: चाहने वालों के लिए अगला गीत है अमिताभ बच्चन, एस जानकी, शब्बीर कुमार और अनु मलिक की आवाजों में. गीतकार है राजेंद्र कृष्ण, संगीत है अनु मलिक का, फिल्म का नाम है मर्द.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.

હોડી ક્યાંક પરિવહનનું માધ્યમ બને છે તો ક્યાંક સાહસિક પ્રવૃત્તિઓમાં લોકોને રોમાંચનો અહેસાસ કરાવે છે. હોડી એ પર્યટકો માટે આનંદદાયક અને અવિસ્મરણીય જળવિહારના સાધનની સાથે સાથે અનેક લોકોના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત પણ છે. હવે અમે આપની સમક્ષ જે ગીત રજૂ કરવા જઈ રહ્યા છીએ તે માત્ર તેની મધુર ધૂન માટે જ નહીં, પરંતુ કાશ્મીરના રમણીય સરોવર પર ફિલ્માવાયેલું હોવાથી તેના મનોહર દ્રશ્યો માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તો પ્રેમના પ્રથમ અહેસાસને સુંદર રીતે પડદા પર ઉતારતું જબ જબ ફૂલ ખીલે ફિલ્મ

પ્રેમને અભિવ્યક્ત કરવા માટે સર્જકોએ અનેક સુંદર સ્થળો પસંદ કર્યા છે. પ્રકૃતિની ગોદમાં ફિલ્માવાયેલા દ્રશ્યો પ્રેમ ગીતોને એક અલગ જ સૌંદર્ય આપે છે. પાણીની લહેરો, વહેતો પવન અને ખુલ્લા આકાશ નીચે સર્જાતું દ્રશ્ય ગીતની લાગણીઓને વધુ જીવંત બનાવે છે. આ દ્રશ્યોમાં બે પાત્રો વચ્ચેનો સંવાદ હોય કે મૌન, બંને એટલા જ અસરકારક લાગે છે. કદાચ એટલા માટે જ હોળી પર ફિલ્માવેલા દ્રશ્યો અને મધુર સુરોએ મળીને આજે પણ શ્રોતાઓ અને દર્શકોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તો આવું જ કટી પતંગ ફિલ્મનું સદાબહાર ગીત સાંભળશો મુકેશના અવાજમાં.

મસ્તાની. સદીઓથી હોળી માનવ સંસ્કૃતિની સાથી રહી છે. રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ હોળીનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજીને નદી પાર કરાવવા માટેનો નિષાદરાજનો પ્રસંગ પ્રસિદ્ધ છે. સમય બદલાયો, સાધનો બદલાયા, છતાં હોળીનું મહત્વ આજે પણ અકબંધ છે. માછીમારો અને નાવિકો હોળી ચલાવતી વખતે તાલબદ્ધ લોકગીતો ગાતા. આ ગીતોમાં પ્રકૃતિની સાથે સાથે પ્રેમ, વિરહ, આશા અને જીવનના સંઘર્ષની વાતો વણાયેલી રહેતી. આ ગીતો તેમના કામનો થાક હળવો કરતા અને તેમનો ઉત્સાહ જાળવી રાખતા. આમ હોળી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે. તો સાંભળશો હોળી પર ફિલ્માવાયેલું ખામોશી ફિલ્મનું કિશોર કુમારે ગાયેલું આ ગીત.

બાળપણમાં પહેલો વરસાદ પડતા જ છાપા કે જૂના કાગળમાંથી નાનકડી હોળી બનાવી ને વહેતા પાણીમાં તરતી મૂકવાનો આનંદ બધાએ માણ્યો જ હશે. હોળીની સાથે જ આપણા સપનાઓ અને નિર્દોષ હાસ્ય પણ તરતા અને એ નાની નાની ખુશીઓમાં જ આખી દુનિયા સમાઈ જતી. આજે પણ વરસાદનું એક ઝાપટું પડે કે કાગળની હોળીની એ મીઠી યાદો ફરી આપણા મનના કિનારે આવીને ઉભી રહે છે. આ અંગે સુદર્શન ફાકીરજી વીતી ગયેલા બાળપણ માટેનો વસવસો વ્યક્ત કરતા કહે છે, યે દોલત ભી લે લો, યે શોહરત ભી લે લો, ભલે છીન લો મુઝસે મેરી જવાની, મગર મુઝકો લોટા દો બચ્ચા.

મસ્તાની. મિત્રો, હોળી પર ફિલ્મ આવેલા ગીતોએ ક્યારેક પ્રેમનો અહેસાસ કરાવ્યો તો ક્યારેક જીવનની સફર વિશે વિચારતા પણ કર્યા. પાણીની લહેરો પર તરતી હોળીની જેમ આપણી આ સંગીતમય સફર પણ પોતાના કિનારા પર આવી પહોંચી છે. તો પૂર્ણ કરીએ હોળીના સથવારે સુરોની સફર. આપની રેડિયો મિત્ર હિરલ માકડને રજા આપશો. નમસ્કાર.

0: 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.